ગોખડા કાર્યક્રમ હણવાવાલા સગલા ભાઈ બહેનને સ્વાતિબાઈ સારો રામ રામ સા દેખો સા રોજ કાર્યક્રમ રો ટાઈમ વે ઓર માં આપરે વાસ્તે લઈને આવા હા આપરા મન ભાવન રાજસ્થાની સુહાવણા સુહાવણા રાજસ્થાની લોકગીત તો અબે કાર્યક્રમ રે શરૂઆત કરા ઓર યો પહેલો રાજસ્થાની લોકગીત આપરે રેડિયો સેટ ઉપરે પહોંચાવા હુણો સા આનંદ લો સા

દેખો સા કાર્યક્રમ ગોખડા ચાલી રહ્યો રણી ગોખડા કાર્યક્રમ રો આનંદ આપ લઈ રહ્યા હો આકાશવાણી રે ઉદયપુર કેન્દ્ર રેલા રે તો અભે કાર્યક્રમ ને આગે બઢાવવા ઓડિયો કાર્યક્રમ રો આખરી રાજસ્થાની લોકગીત આપ રેડિયો સેટ ઉપર પહોંચાવવા હુણસા આનંદ લોસા ઓરણી ગીત રેલા રે આપ રી સ્વાતિ બાઈસા ને આજ્ઞા દોસા રામ રામ સા.

0: સાવચેત રહી શકે કા ઓર આવવાવાળી પીઢ્યાના વાસ્તે સુરક્ષિત પર્યાવરણ જો મિલે, શુદ્ધ હવા મિલે, પાણી મિલે, યે પ્રયાસ આપણે કરના ચાહે સર.
1: બિલકુલ સર, તો દેખો યાત આપા વાત વતે કી વિશ્વ પર્યાવરણ દિવસ કે બારામે ઓર અભી કો તો આપણે કિસાન બને એક ઓર બઢિયા રાજસ્થાની લોકગીત સુણાવો સર.
0: હા સર, સુણાયો ગીત.